0: შენი რადიო მომართულია თბილისში.
1: Σήμερα με σκότωσες ξανά με τα ποδιοφία.
0: FM 93.